ગરમી હવે સે મારો જીવડલો દુખ પાવે, પહેલાં સિંહ ખીચી યાર સાથિયારો ગાયડો ગીત આપ તક પૂગતો હોય, ઉમીદ કરાં આપણે દાય આવ્યો સી, ઓર એ ગીત રે સાગે એ ઘડીખાની જોવા તો ખેતીબાડી રી ચોપાળ રો કુંતીડો ભગત અઠે જોયો પૂરો, દિરાવા આપણા પ્રહલાદભાઈને સીખ કરાં રામ રામ.

0: Tak Ram Ram.
1: Ei, Ram Ram Jai, Ram Ram Jai, abrunhão, vidio, coquinir, gão, vidio.
0: Ram, sabe, que tá isso, velho?
1: Arda, bai, que tá isso, me ganhei, querido?
0: Pode ir, querido, kaká.
1: Ei, que te mari, beija?
0: Pati, me.
1: Oh, am dar chutia, o que tu nandar jai, que?
0: Aha.
1: Ei, Dauri, nandar jai, jai, jai, udum, madgiri, bai, jo. નાની લાડ રાખે ધારો વાહ મારી બેટા છોકા પડો છોકા લીકો માયતાકાર ફરીવાર કા નામ ઊંચા ખરો બેટા એ તેની પોગામ કે શોક લાગે
0: ઘરે તાતો લાગે
1: એ લુણીબાઈ
2: કઈકો કાકા
1: એ હારદાબાઈ ખેતા શું વાત કરના ચાહતા આજે પડતા તુમ જીને લોલેજ મેં વાત કરો બોલો હેલો
2: હેલો
0: લુણીબાઈ રામ
2: રામ રામ રામ રામ શારદાભાઈ કઈ કરો હો અબ છૂટ્યા હોગી નહીં છૂટ્યા હોગી જણા છૂટ્યા મેં કઈ કામ કરો લા
0: નાને રજામાં
2: નાને રજાઓ દહી બાટિયો ખાઓ એક આડી બતાવો કાળા રંગે મેરી શાન સબકો દેતા હું મેં જ્ઞાન શિક્ષક કરતે મુઝ પર કામ ક્યા હોતા હૈ
0: જ્ઞાન ની કોન આવ કોન
2: કાકા આયો હા તો ભાઈ કે તો નાને ચડુડો એ બી નકી કોણ હુજે થે બતાઈ દો હવે જના
1: આ જાઓ એ હાર દે
0: હા કાકા
1: ઓ જો તને મારશા પડ્યો જી કો બોરડ હુએ
0: ઈયા કે કાકી કાઈ કરે
2: અરે કાકી તો હવે બળતેમ બાજે જો કો ઠંડે ઠંડે કામ કર પ્રી માય બળજે વેર કોઈ ચૂંડે ને ગોટાર દેવે
0: ઈયા કે
2: હો આજ

0: સમજાય આપણો નામ બીજો મીઠા ઘણા બોલો ગામ બીજો મંજુભાઈ જુજંડા મેં કોઈ કર્યો ફોન તો કોણ ચલાવે
1: અરે
0: વાહ મારી બેજાય જોકા પડો જોકા લીગો માયા કાર ફિરવાર કા નામ ઊંચા ઘરે બેજાય એ લુણી બાઈ
2: કઈ કહો કાકા
0: એ બાઈ કે જા મેં દૂજી મેં પડતી હું નાની કે ઘર જાઉંગી દહી બચ્યા ખાઉંગી તું હેલો હેલો
2: રામ રામ રામ રામ મંજુભાઈ આ બાર બળત્યા બાજે છે બારે તો કોણ નીકળો તે કિસ્સા કિસ્સા ખેલ ખેલો લા બતાવો ખેલા કા નામ બતાવો
3: હેલો
0: એ રામ રામ શાહ
3: રામ રામ સર રામ રામ શાહ
0: એ આપણો નામ બીજો ખોકેનેર ગામ બીજો
3: નામ ગોપાલ રામ ગામ બોસેરી
0: ગરમી કીધી કે મારે બીજા
3: ગરમી કલડી પડે
0: એ કડી પડે તું મોબાઈલ નું ખેલ તો કોણ ખેલે હા પડી મેં ધ્યાન રાખણો ભાઈ રે મોબાઈલ મેં જતા ધ્યાન નહી રાખણો
3: સવાલ ભળ્યા જાય સવાલ કરા
0: હા સહી ગુરુજી સવાલ કરી સવાલ કરો કાકો એક સવાલ પૂછ્યો જવાબ કરના હે
3: પૂછો
0: એ ખાતી પીતી કભી નહીં ચલતી જાય હરદમ પલ પલે બડા કીમતી સબકો યે બતાતી હૈ ક્યા હોતી હૈ
3: ઓ તો કાકા દર કોલ સવાલ કે બતાવો
0: એ લુણી બાઈયો
2: હા કાકા
0: એ ભાઈ કે તા હમકો દોરાયા સવાલ હમકો આવતા નહીં તુમ કઈ કેવતાઓ
2: કાકા ભાઈ ને બેણું તઈ માં સાબરે સવાલ દેવડાયા જણ વારો બાર એક દિમાગ માં સવાલ આમ લાગડો હે મને બતાવું કઈ
0: આ તું ધર દિમાગ જિલ્લા બધા ભાઈ ને બોલ હેલો
2: હેલો રામ રામ સર રામ રામ સર
3: રામ રામ સર રામ રામ સર
2: એ ધન કાકે સવાલ પૂછ્યો ની
3: હા
2: બીરો ઉત્તર હોતા હે ઘડી ઘડી અમે પલ પલ ટાઈમ બતાતી રહેતી હે
3: હા
2: એ ટાઈમ રે અનુસાર ચાલો જણ ધર સવાલ પૂરા ઉજી પર નાનેર દાદર જતા રહો સવાલ અધૂરા રહેજી
3: સહી હે
2: ઓર પ્રોગ્રામ કેડો લાગે
3: પ્રોગ્રામ ઘણો અચ્છો લાગે
2: આજ કઈ સુણો લા અચ્છો શોક
3: લૂ લપેટા
2: કાકા લૂ લપેટા ભળકે
0: અરે અમાય લૂ જલે મારી બેટા લપેટા લાગે ભાઈ રે રાપાને હગલાઈ તું જાઉં દે કીતરો
2: ઓય લા

0: એ રમ રમ શાય રમ રમ શાય મીઠા ઘણા બોલો થાંકો નાઉ ભીજો કાકી નીર ગાઉ ભીજ્યો
1: રામ કૃષ્ણ કામ કાકડા
0: ઓ હા કૃષ્ણ કાકડા મેં ખાઈ કરી તું
1: પડાઈ
0: એ ગીધી મારી બીજા
1: છોટી બે
0: ઓ એ તું મોબાઈલ તો કોણ ચલાવે હા મોબાઈલ નહી ચલાનો માર સાહેબ કામ જીવ જીવ કો ખલી જો ઓર ઘર મે કોઈ નશો પત્તો તો કોણ કરી એ કોઈ નશો પત્તા કરતા તો ઉસકો તુમ કાઈ કેતા બતાઓ
1: નશા મત કરો
0: હા નશા મત કરો ઓહો એ લુણકે
2: કાઈ કો કાકા
0: એ ભાઈ દે જોટો કે તો કીતી મોટી વાત કી કે નશા મત કરો
2: હા કાકા મને વાત કરવાની
0: એ તો ભાઈ કો બોલ હેલો
2: હેલો
1: હેલો
2: હા કૃષ્ણભાઈ રામ રામ
1: રામ રામ રામ રામ
2: કૃષ્ણભાઈ તું ઉડતો દીનો કે કાઈ પીએ દૂધ પીએ ચાય પીએ
1: દૂધ
2: એ તો કોણ કે માને કે ચાય રળાર દે વાહ ભાઈ તું તો જણ શણો હે એર પછ કાઈ પ્રિય દૂધ પી પ્રો બાદ માં કાઈ કરે તું દહી રોટી જીમે કઈ રે
1: હા
2: એર અબાર નાને રે ગયો કઈ છૂટ્યા મે જાય કઈ
1: આ જા રે આઈ ગયો તો
2: અરે દીન આ હો તું તો બીચ મેં જાઈએ જણા એર મારો દાદી રો કેવડો કરે તું
1: હા
2: અલ્ટો કોણ ચાલે આજ કઈ ઉણેલો
1: મત પીએ મારે ખેંચ પડી

0: સાબુ સમજ જાય. આ મારો માર વાળતા છો
1: કાકા આયો.
2: હાચી કેવાય દે તું ગીત નું હુંજી ને ઠાપડી જાઉં તમારી બેટા.